0: 나 아니 마 마로 그래. 아니 늘리야 지 뉴스 봐야 나 아니 건드는 거는 진득 체 소마티코 먼저 얘기 신여. 딘딜 다 장아 그 니지 와 땡땡다고 지 봐 땡기 시 봐야 나 아니 짜양야 늦서리 세니 다 그 장이 대수 말해. 장가 된 이제 진수야 섬세야 니. 니그 차니 짜양아서 진득 대시 비기 칙 직간도 그 도도시가 봐야 나 저러지나. 선지 봐 자 코란 그 알로 신이 니바절 지진인다 더버는 저러세요. 직간도 니보지 다 제박 좀 잡고 차려. 직간되니까 이제 봐도 되리. 어디들 그 직간 찜마도 오면서 여 말도 되니까 직간 찜도 그 자와지 직간 님보가 난데데 바로 돌디보다 카세위고니 인데요. 어야. 디미디스는 늦다 보니냐 다 처리세들. 그 레슨 됐다. 토모 많이 맞지. 레슨도 하자가다 내려 가버리지 차디요리스. 뭐다 되리. 어디들 다 심하게 가다 봐서 장대 장 나서 봤다. 니서 그 심하게 직간 됐어 뭐 그 아니 자와 랑고는 다 니서 마대벽. 아니 진도지 책이다. 자이 조수스나 모두 토랑 조수 되대요. 데인들다 드라이 조조스나 모두 토탈 조조인데 딱 안서 니그 아니 얘기가 라는 게 제대로다 고 가사 기도고 좀 알아보디 내 차대 봐.
1: 다다 지지 심바디는 베종 농친 닌친 리콩 감기 섬다 흐르티 리친시 샬라먼팅 안치 리친신저 가스혀
0: 다 올이 체리세 딜다 젠데지 체고 토탄 요소 때 젠왕고 노노 쟈터 때만 망기지 아니 고 베지 그 토니 아니 마 지사히노 보시지 아다 베지들 담보디 체리세 딜 자고 노노 가다 바사 잔터 짱세니 진주 가다 진주 타 진주 파 진주 사 디 지슬라 다라다 사라된 도다 늦죽 지슬라 아니 짱라 요소 기리 다 테고 노노 담보 지주 가이 지슬라 가이다 짱이 짱 요비게 젠데 그때네 Pejiji ga pañi na, yak chang yaks, ka chang mako, da chang ga ta. Ngama nindu jenpa nindu shima te dupash, ngama nindu jenpa te dupash. Ta jenpa te dupa te nande kandri chira jenpa ta, kandri chira dupa, dupa jenpa ka nansi nimbo te ya kandri kandri ka chepa shega ta, neso te tenju yosu chi kasala ngansu shichaya ni shechu. Ta ndi kasala tabdeji hejiin, zote chira zana ku jayi yosu talda. Ta yak chang yak hibi kasala, Ya chang ya jibi kasi la, kaya da chang yi chang rada kaan yi yi ya tang ya ni yi bardil yi yi Ya chang ya jibi kasi la, ta ha chang yi ya dos, xe do ya dos. Diwi di chi shir ya pa, ya bi cay de chiri zina, xiu qi mo yi pa tengi. Ta ni kasi la, ya chang ya jibi, chang rada ya ki ya li, ya ki ya ki ji li, chang rada ya ki bi jinsi chiri zina, ya ki ya ki jinju ka yi ba yin za, ga da pa sa chang tar chang zin, to tang nang yi xin, ta chang di yi yi. Wai, ni ta bila chiri zina, ani, cik jin si yu, tengu, tumbi cik jiri. Ta ni, ka chang ma ku si. 오 don't rub in there, and a chin rub in there. Don't you cock up a in? You mean a gana young cocomatis, comatis. Then digasla, cock chung, he picks a cock gizzle, jindig chigiana, conja gris in a pack, a cock ginju kindle, catapas a tranter chungs and chanda de jigipat. O cacha maku. The double and the mentumbici jins a guri. O tsingamada, tsichimani, the dozen, mentumat. Cockali ready with a comatis. Then a da chung ga, he picasla. Padaki dag is jinju kaindil, katapasa chanter chansin. Da chan gas, hiba na dubat. Naya gado seven, look huli cherry said it. Ani, yembaya, ani, ko gavi could taint the cherry said it, ko huli megu, ko digas. Tainted the double cherry said it, dubazagir. Tin yajanya, kajan mako, da chan gada. The jinju kai is a chana jubat. Tene, jinju tai is a chana jubalapena, jichang jit, hejang mago. वे चंग छोड़ता, जित चंग जित ही बिकासे लाओता, जित बारा राज्य ता जाके गुजरी जो जग जस, और हाचंग ता जिन्यां चेवो, हाचंग जो जितने बार, और जित जिन्यां जो परुल चांडा दिया देना तेनी, कुछ रिस नगाले हबात, अने को शुचिमो गोनी जिपिंग न्यां देखो चिंदक नेंगेर, ता जित ही बिकासे ला, जग जिन्यु Tindal, Pasha de Hig Jinju Tindal, Katapasa Tantar Chans and He Chang Semi, Changa de Jigipari. And the children Mentabati, but He Jamagos. And a Wei Chang Chos. Wei Chang Chogan do say this, only Wei Chang Choki but took it Hula, only Yanjin Chogu. No one the children, not Yamati children, look huge penguin, Wei Chang Chogan do. Guy the Jangi, Anor Rodi, Jinju Tindal, and it Taba, Katapasa Tantar Chans and Changa de Jabat. Tandi Casala Conan Zoshiri, Jinju Tai Chisel Kai the Changi Changjo Matsi. Tarak jisle kaya da changi changi yogyo shi. Tarak jisle kaya da changi changi yogyo shi. Ta tarak jisle changi yogyo shi. Pena 真正